0: પણે રાખણા એ ઓર તાજા ભોજન મને ઉપલબ્ધ વહી શકે યા વ્યવસ્થા ભી આપણે કરની હે સા.
1: સાચી વાત હે સા ભાઈ, દેખો પશુધન સુરક્ષિત હે ઓર સ્વસ્થ હે તો આપી ભી સુરક્ષિત ઓર સ્વસ્થ હા સા, ઓર આપી સ્વસ્થ હા તો ગીત સંગીત સુણવા રે વાસ્તે આપી તૈયાર રહેવા હા સા. તો આની જ વાસ્તે કિસાન ભાઈ હું નહીં દા એક ઓર બઢિયા સો ગીત.
0: બિલકુલ સા.